0: ઓકે જી વેલકમ બેક ઓસડી મશે દાદા મનાવા આસે છે દાદા બડા ગ્રામ આવા છે દાદા ટાંક આવા છે દાદા અંકલ આવા છે દાદા દાદા નસમાન આવા છે
1: સહી ડેર મનના નસમાન છે આવ છે દચ્છા દા છાય સો અભી બોરી દિલી ઉમીદ દી છે અભી બતે નખપલી મઝે અગસ્તી નો નસમાન છે વાય કના દ ટાંક પર હવાલી સરા તાસુમંગ તો સો વાકિયા સ કિસ્સા દ બટાગ્રામ હિસ્ટરી ખુદ તાસ્તે મું બયાન કરે
0: છે છે છે
1: ખુદ ટાંકમ બયાન કે કન
0: નો ટાંક પર હમગા
1: જીકો ચી દા ટોલ જમંગ દ બટાગ્રામ ઓરિદિન કી સનાસ ખુદવી મુસ્તફીદ છી કન
0: બકયા સી દ ટાંક ઉડર જત ઘટ તારીખ તે કન અંકલ સી ગઝત ઓસો લગે છે મે કન દ ટાંક પર ખબર બંદે દ ટાંક ચીરી મંગો ગુરુ કન દ દ કચરી દ કુરબાને બદમગ ખબર ગુ કન જમંગ મશરાન અક્ષર વી જમંગ કુરબાને વર કેડી દે કન સી નો દ વતન પાસે દીધો કે યે દ મુલ્ક પાસે દીધો કે યે સકમ દ કન આગી ત કુરબાને વર કેડી નદો દેખી દ કબૈલી સકમ ઇલાકી દી નો દ દે ખલક દે સાથે કે તા કમ ગો ગણો છી દ વઝીરિસ્તાન ખલક શોર દ ટાંક ખલક શોર દ ખલક ચકમ દી કન દોડી રી જાતે કુરબાને વર કેડી દે સી ખુબલ ટાંક ચકમ હાવરા દ નો દે ડીર જાત શેરાન દે જાત વો ખા ખલક ચકમ દ હમ જે ગવલી દ હમ પૈરે કેડી દી છી નો કસંગ મંગ ખબર કો બેડ બ 50 સર મે સહર પદેમ દે ખબર હમ કોલી બેડ નિકલ છી
1: હા
0: બેડ નિકા દ બેટાનો ચકમ નિકો સી
1: નિકો
0: નો દા ચકમ યો આગા શખ્સિયત તે દ ઝિકર ચકમ દે આ મુખ્તલિફ કિતાબોનો કે રાગલે દે સી દ મુખ્તલિફ તારીખોનો આગા રાગસ દે નો દે તાલુક દે ટાંક સરાવ
1: સી ટાંક સર
0: દ ટાંક સરાવ સી દ દિન અલવા ચી મોજુદા ટાઈમ કે ચી સુગ દ અદબ ખિદમત કે કેન સી નો આગા દ ટાંક કે ચકમ ઝમગ શેરાન દે ઝમગ આ પોખાન દે સી નો આગા ચકમ દ પખતુ દ અદબ ખિદમત કે ફ્રીકતે કે લગે દીજે અક્ષર લાર શમા નો દ જીબ પૈસે ચવલી વી આ ચકમ દ ગોંડી જોડી કડી વી કે તબુન ચકમ દલી કી કોશિશ કે ચ પ કમ ઇઝ રેસ રહમ ઇઝ આગા ખપલ પો આ ચકમ દ કન ખપલ ચકમ 200 પો દ કમ ના દ કમ તલીમ દ આગા નૂર ખલ કો તવર સે આગી ખર ઇસ રા પો ખપલ આમ બંદી લગે દીજે પો લકો રૂપે પ કે તબમ દ લગે ચ જમગ દ તારીખ ના જમગ દ કલ્ચર ના જમગ દ સકાફત ના
1: خلق واقف شي اگر
0: شي اور اترون کی چیز کم زمون کا نسل دے اگر ددین خبر شي گور زمون کا پلاس کو زمون کا نکس کو اور چکم دا کنا زمون کا نور نکان سو کو سی دس چکم دا کم خبر کو بیزید انصاری کا تاس سنگا اخوان دروازہ مشهور دے کنا سی اخوان دروازہ بابا سی
1: اور دا
0: تو ال دے کی کم دا کنا بیزید انصاری دے زیات مشهور دے سی نو بہر جی انکل پروگرام لائیو دے سی کیسے خبر کو مسی نو زمون کا ادب کے بعد مند چون کے خبر الار نو بیا بیزید انصاری او داخون دروازه پمس کی دیر جنگونو هم گوری شوی تے قاسی اسی نہ بڑا گرام او ٹنگلو اس پلے کی جنگ شروع کی چنگی تیری خبر دی سی
1: اخو ٹک شولا او دخا بکو دا نظمان سے دار تو وے چے
0: چے
1: ٹنگ دا ایجوکیشن پہ حوالے سرا تعلیمی میدان کی اگے سم ر مخ کی دی دا بٹا گرام ہم تاسو موازنو کی
0: جی بٹا گرام ہم گولی دو سی کزا دا خبر کو چے کم جرم دے یا کرائسس دے جرم دے پاگے حوالے سر چے کم دے بٹا گرام پورا من دے سی
1: پورا من دے
0: پورا من دے بٹا گرام جج کو جی نو ما خلق تے لک ما پولیس نے دی لے چے پولیس ر باندھی ہوئی نے خدای مسلمانانو سی نو دل دا لک دل دے کی دا جرم چے کم رشتہ کنے سی اڑے رجا تا کم دا یا خدا وجہ دے چے خلق غربت دی وجہ چکم دا کنا غربت دی لگا سو دبل چا پکار کے کار نہ ساتی یا دا وجہ دی داخلک خدی خلق خدی دبل چا پکار کے کار نہ ساتی او چکم دا کنا زال لنجن غواڑی یا دا ددی زے انتظامیا چکم دا خدا اصول کے یا ددی مشیران خدی سی ول ہلم چ سو وجہ ہم دا کنا سی
1: یار اس نظمان سے دا ہم دا خود دل تا خلق دا سی مذہبی او ډیر هر څه کېشتا دا نه خو دلته د خلک ډیر زیات د پابندې او ټول ژوندۍ تیرې زیات تر عموما د خلک چې دین د پا فارن کنټری کې دي او د آل تخپل مزدوري کوي په نورو خارونو کې دي د دې زناغي تلې دي او دلته د خپل بچو ته اغوي لکه سنا سچ مزدوري کوي نو غرا لګي او دلته د دې په تعلیم په دغه باندې فوکس ساتي
0: صحیح ده او بل کوس مونگا د بٹاگرام د کمبینیشن د ٹانک سره کو بل د پٹانک شي کومگا خبرو کو ڈاکٹران ایم بی بی ایس ڈاکٹران سکم د انتہائی زیات سکم د کنه بیٹن کی کو گری ال د کی لارڈ شپ پتہ پشاور کو گری یا پ غٹ سٹی لیر کو گری چی ول د کی بو د بیٹنی مختلف تاسو ملوی کی ڈاکٹر شاور تعلق د ٹانک سره ای وکم گا د مسعود قبیل ذکر کو جنو پ ال د کی غٹ تعداد مندی ڈاکٹران چکم دے آغا دا وزیرستان سرہم سا